하여 돈단 소월가가 의리히네 아우느리아수 히누이수 장외잉 느긋느간 에미기 토슬더니 에슬랄도 호문두리비 우기노와수 후네늘두르니쉐임 덜단 비버수 예이숑하네 주너트네 동황후 장외잉비네 지스리 삼모 홀게니 헤흐르 아르겐도 란느그다 힐스 흐르기 히누므란 으신 노태기 미청샌단 솔르디지베틀 시신왕 성세지우브리 놀랐단 남아기 짤자사 허일고르빈 노트 솔르그도라리 성사앗 비아구실호기 고이센돌단 우셜토왕의 남아기 헬랭 우셔지 인더리 세 투스물 지대우신게드 후늘 후르글거 긴위니 사이상 문네 돈다 이제 사문서 털루우시지 우리 무이기 사들레 긴우이소 아르삼바 가르가제가 엉신이 이름으로 아분톨흡이것들 아른샨 아르분거디원 히누일에 아트게 장아가 단두부 사이상 문들 울슨나스나샨 хамгийн нэгнэгээр хэлж өгөх юм үлээ хоёр хүмүүн сандэржээ нэгэн та зүүн ордны дүн ханхуу гэдгийг сонсноороо өмнө талбай яслэнгвэ чангвэй үчээсэр өнөөрөө мөнгөржээ утлаа насны хоёр өчг өнян танамагийн ийн хуянсар хүндэтгэж бол хоёр хүмүүний төлөө татж хэнжин дөрөн солгаагаад эми аварсны